અંત ન પાવત દેવ સબૈ મોના ઇન્દ્ર મહાન શિવ જોગ કરી ફન ભેદ બિરંચ વિચાર રહ્યો હાર જાપ ન છાડ્યો એક કરી મથુરા જન કૌ પ્રભ દીન દયાલ હૈ સંગત શ્રેષ્ઠ નિહાલ કરી રામદાસ ગુરુ જગ તારણ કૌ ગુરજોત અર્જુન માહી તરી રામદાસ ગુરુ જગ તારણ કૌ